0: મેનમોનું ગીત તો આઈશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું સ્વાગત કરો હો અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે મેનમોનું ગીત થકી પહેલે અમે આપને વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે પોષણવાળી જે લગાડી મીની હે એનું આપણે બારિશના મોસમ મેં હરતે ધ્યાન રાખો ને આપણે જૈવિક ચીજેનું હરતે આપણાને પ્રયોગ કરવાની જરૂરત હે. તો આના વિષય માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી પબ્બુ કાકા. તો સબથી પહેલા આપણે હામરી લણાની વાત ને મોરે કર આપણી વાતે. રામ રામ પબ્બુ કાકા.
1: રામ રામ
0: પબ્બુ કાકા, આપનું ગણમાન સ્વાગત કરું હું અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આજે આપ અમારે કાર્યક્રમ થકી જોડી રહો ને અમારી આપ થકી આજે કાર્યક્રમ ની વાતચીતનો વિષય હે કે આપણે જે ભાઈ બોન હે એ અવડેના ટાઈમમાં આપણે દી કહો કે ઘરનો કોઈ આંગણું ખાલી હે, કોઈ જગ્યા ખાલી એને દેખાઈ રહી હૈ, તો એનમાં એને પોષણવાળી લગાડી હૈ. આ પોષણવાળી જે હૈ એ એનાનું આયનું ઘણો અચ્છો સ્ત્રોત હૈ, જેમ થકી એ ઘેરે બેઠે બેઠે આપણી જે બોને હે યા કોઈ સોરી હૈ એ ભી પૈસા કમાવી શકે. તો આજે આપણે કાર્યક્રમ એ જાણંગા કે અવડેના ટાઈમમાં આ જે પોષણવાળી હૈ સાટા પડી રહે આપણે દેખી રહ, તો એનમાં કઈ કઈ વાતાનું એને ધ્યાન રાખવું હૈ જેન તકી એણ તકી મલવાવારું જે ઉત્પાદન હે એ બાધિત નહીં થા.
1: ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણી તાજી વાત કરી કે અમારા જે ભાઈ બોન હે, અમારા જે કિસાન ભાઈ હે, એ વિશેષ કરીને આજે કાલે જે બારિશનો સમય હે અને આના બારિશના સમયમાં ભાઈ સબ જણા વિચાર કરે કે ભાઈ આપણે આપણે ખેતર મેં આપણે આપણે જે આંગણા મેં બઢિયા કોઈ સબ્જી લગાડ દ અને અચ્છી સબ્જી આપણે મળી જાય તો ખૂબ અચ્છો ફાયદો ભી થઈ જાયગા. એમ કરીને ઘણા ખરા ભાઈ હે એ અલગ અલગ પ્રકારની સબ્જી આ લગાડી રહ્યા હે અને આપણી પોષણવાડીને એ ગાડી લાવી બી રહ્યા હે ઘણા ખરા ભાઈ. અને ઘણા ખરા ભાઈ એવા હે કે જે જમીન બી હે પણ ઘણા ખરા ભાઈ એને ઉપયોગ કરવો નહીં ચાહતા. તો વિશેષ કરીને મારો આજના જે આના કાર્યક્રમમાં એક વાત મારી એમ કહેવાની હે કે ભાઈ પોષણવાડી તો હર ઘરે જરૂરી હે. અગર અમારી પોષણવાડી નજદીકમાં અમારા ઘરના આંગણા મેં અગર છાતી અગાડી પાણી રહી રહ્યું હે અને એનો ઉપયોગ નહીં કરંગા તો પછે કે કહાવત કીધી હે કે ઘેરના આંગણામાં થઈને ગંગા જાય પણ આપણે શું કામના. તો કમસે કમ ભાઈ કે ઘેરને આંગણે જે અમારું જે પાણી હે, અમારું હેન્ડપંપ લાગેલું હે, આજકાલ પાણીની કાંઈ કમી નથી. તો કમસે કમ અમારા જે ભાઈ હે એને વિશેષ કરીને અલગ અલગ પ્રકારની આજે બારિશનો સમય આવી રહ્યો હે, હમણાં કાંઈ પાણીની આવશ્યકતા નથી ને હમણાં કમ પાણી મેં આ સબ્જી હે જલ્દી મોટી થઈ જાય. અલગ અલગ પ્રકારની સબ્જી જે કે હમણાં હું હે કે વિશેષ કરીને એક તો બેગન લગાડી દઈએ આજકાલ ઘણા ખરા ભાઈ.
0: હવે
1: બીજી સબ્જી અમારી જે ટમાટર જે દેશી જે ટમાટર હે એનમાં હું કે એમાં કઈ પ્રકારનો કાંઈ બી પ્રકોપ ને આવે એટલે બઢિયા થાય તો એ લગાડી દે થકા હે. ઘણા પ્રકાર ભાઈ હલ્દી લગાડી દીધી હે અને અલગ અલગ પ્રકારનું મારી જે જેટલું બી અમારું જે સબ્જીમાં જે ભીંડી લગાડી દીધી હે, મિર્ચી લગાડી દીધી હે, તો આ અમારી જે પોષણવાળી હે એને અલગ અલગ પ્રકારની જે સબ્જી લગાડી હે જેનો અમારા કિસાન ભાઈ ખુદ આપણે ઘેરની સબ્જીનો ઉપયોગ કરી શકે અને ખુદના સ્વાસ્થ્યનું ધ્યાન બી રાખી શકે. એના બદલે વિશેષ કરીને અમારી જે ઘરની સબ્જી હે એ અમારે સમુદાયમાં સબથી મારું તો એટલું જ કેવું હોય કે ભાઈ ઘરની સબ્જી ખો ને તાજા હાજા રો. આ મારું કેવું હે કે હમણાં હું થઈ રહ્યું હે કે એક વિશેષ વાત કે જે અમારી જે પરંપરાગત જે સબ્જી હે જેને અમે કહી શકે કે કોડા, આજે એમાં કઈ મહેનત કરવી જ નથી પડતી, આપોઆપ કેકોડી ઉગી જાયગા ને આપણે આંગણા મેં જે વાડ જે કરી લી હે એની વાડે મતલબ કેકોડી સડી ગઈ તો એમાં કાંઈ રૂપિયા નથી અલા પડતા, યા કાંઈ વધારે કાંઈ મહેનત કરવી પડતી નથી. એ લાગી જાય તો કમસે કમ આપણે ઘરની સબ્જી એમ સમજી લો કે બે દાડે આત્રે આપણે સબ્જી ખાઈ શકે. ને કેકોડો એક એવી સબ્જી હે કે જેને આજકાલ મતલબ એનો ભાવ હું આજનો તરીને મેં બે દાડે પહેલે મેં પૂછ્યું દુકાન ઉપર એક વેસાવાળા ભાઈને પૂછ્યું તો આજનો જે ભાવ એ 200 રૂપિયા, 200 રૂપિયા કિલો આજનો ભાવ. તો અમારું જે આ પરંપરાગત જે સબ્જી આજે લાગી રહી છે એ સબ્જી અમારા લીધે ખૂબ ફાયદા બંધ હે, કેમ કે એમાં કાંઈ મહેનત કરવી પડતી નથી. અને અગર ઘણા ખરા ભાઈ એવા હે કે જેને જે ખેતરના હેડે ઘણી કોડિયા હે તો એ પાસે આજકાલ વીસી બી રહ્યા હે તો દુકાન ઉપર આલ દે તો કમસે કમ એ 200 રૂપિયાને પણ કમસે કમ 150 રૂપિયાને ભાવ થકી બી આલ દે તો એને ઘરનો સામાન આરામ થકી મળી જાય, તેને ઘરનું સંચાલન આરામ થકી સાલી શકે. તો એ પરિવાર બદલે બી એને આર્થિક દ્રષ્ટિ થકી બઢિયા એનો ઉપયોગ કરી શકેગા અને ઘરનું જે છોટો મોટી ખાના પૂરતી હે એ આરામ થકી
0: થઈ શકે,
1: થઈ જાયગા.
0: હવે તસીમકી પપ્પુ કાકા આપ બતાડી રહો કે આપણે જે ભાઈપુન હે એને પોષણ વાળી તકી હું હું ફાયદા મળે ને એને કઈ ચીજોનું ધ્યાન રાખવાની જરૂરત હે. આય સવે હું એ જાણું છું હંગા કે આજે બારિશનું મોસમ લાગી રહ્યું હે, એનમે એને કઈ કઈ એવી ચીજે હે જેનાનું મહત્વપૂર્ણ ધ્યાન રાખવાની જરૂરત હે. કેમ કે આપણે દેખા હો કે થોડી સીધી બી લાપરવાહી થઈ ગઈ તો આપણા જે ભાઈ બોન હે એને ઘણું મોટું નુકસાન થઈ શકે.
1: સૌથી મોટી વાત તો હું હે કે ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂરત એ હે કે બારિશ અગર વધારે આવી ગયું ને અગર ખેતર અગર સમજી લો કે એ તળાઈ ને રૂપમાં હે, યા મતલબ પાણીનો ઢલાણ નહીં ને અગર પાણી ઘેરાઈ ગયું તો સમજી લો અગર લગાતાર 3-4 દડા અગર એના ખેતર માં પાણી રહી ગયું તો એ સબ્જી હળી જાયગા, તો બિલકુલ એને નુકસાન થઈ જાય, જે મહેનત હે એને ઉપર પડી જાયગા ને એને કાંઈ ફાયદો મળે નહીં. તો વિશેષ કરીને એની વાતનું ધ્યાન રાખવાની આવશ્યકતા હે કે જ્યાં જ્યાં અગર પાણી રોકવાનું તમે કરી મળ્યું તો અચ્છી વાત હે, પણ એની નિકાસી બી જરૂરી
0: હે.
1: અગર નિકાસી નહીં કરી ને અગર લગાતાર પાણી ભરાઈ ગયું તો એ જે અમારી જે સબ્જી હે એ લાગવામાં નહીં લાગેગા ને હળી જાયગા જલ્દી, હળવા થકી પછી એના કિસાનનું નુકસાન થઈ જાયગા. તો વિશેષ કરીને એની વાતનું તો ધ્યાન રાખવું જરૂરી હે. બીજી ચીજ કે વિશેષ કરીને એના ઉપર હું હે કે આપણા જે મિર્ચી હે મિર્ચી લગાડી તો ઘણી દીધી પણ એની ઉપર હું કે એને એને પાન હે કે શીકુડવા લાગી જાય, તો એ શીકુડી જાય તો એનો મતલબ પછી મિર્ચી બળિયા નહીં લાગે, એ લાગત થઈ કમ
0: પડી જાય.
1: તો એના બદલે અમને હું કે મારો જે દેશી દવાઈયા હે એનો અમને ઉપયોગ કરવો જોઈએ. એના બાદ જે અમારે ઘરનો જે રાખ હે તે રાખ થોડોક આપણે ભાઈ આપણે રોટી તો બની રહીએ અને રાખ તો આપણે કરીને હેસ ખરી, તો અગર મામૂલી મામૂલી આપણે ડોકરા બી પહેલા જમાનામાં એની ઉપર નાખી દેતા હતા તાકી એની ઉપર આરામ થકી મતલબ એનું જે પાન હે શીકુડતો નહીં હતા, તો લાગવામાં બળી આ રીતે. તો તે બે ફાયદો કરે અમારો જે આ રકોડો હે એ બે ફાયદો કરે, એક તો ખાતરનું કામ બી કરે અને દવાઈના રૂપમાં બી કામ કરે, તો અમને વિશેષ કરીને એનું બી ધ્યાન રાખવું જરૂરી હે. બીજી ચીજ કે સમય સમય માથા એક તો અમારો જે હેડો હે એના હેડાના આસપાસ જે ઘાસ છે ને વેસમે સબ્જી પણ ઘાસ ગણી હે, તો એના ઘાસ થકી શું થાયગા કે એને હવા બરાબર લાગેગા
0: નહીં,
1: હવા ને લાગેગા તો પછી એ લાગવામાં પછી કમ એને લાગત કમ આવેગા ને બળિયા લાગેગા નહીં તો પછી કિસાન હે પછી નિરાશ થઈ જાયગા. તો એની વાતનું ધ્યાન રાખવું જરૂરી હે કે ભાઈ અમને અમારા ખેતરને હેડો બી સાફ રાખવો જરૂરી હે, સમય સમય માટે અમારા દેશી દસપણી જે દવાઈયા હે એનો બી ઉપયોગ કરવો જરૂરી હે. ત્રીજી વાત અમને જે અમારું જે પાણી જે જઈ રહ્યું હે અગર પાણીની નિકાસી બરાબર નથી તો એ બી અમને ધ્યાન રાખવાની જરૂરત હે. અગર આની વાતોનું અમે ધ્યાન રાખંગા નહીં તો પછી અમારો નુકસાન થાયગા.
0: હવે
1: તો આ મારો આની વાત ઉપર આ ટાઈમમાં તમારા આ વાત
0: કાર્યક્રમની માધ્યમ થકી અંતે આપ ગીતની માધ્યમ થકી આપણા ભાઈ બહેનો ને સંદેશ આલ દો તાકી આ વાત એને યાદ બી થઈ જા કે હરતે અણ ગીતની માધ્યમ થકી પ્રભુ કાકાએ આ વાત આપણને કીધી હતી.
1: ઘણી અચ્છી વાત કરી ભાઈ આતે, કેમ કે આપણે હું કે ટીમ ટીમ માત્ર આપણે એને એક ગીતનું બી આપણે સંદેશ આલતા રહેતો ઠીક રહેગા.
0: હવે
1: તો આપણે ગીત સંભળાવી દઉં.

બાઈન બુનુ અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડ સુટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચવા અમને આલી શકો અમારા અણપ પતા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 3200001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9414082643. તો બાઈન બોલું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષયની હાથે તારું દી. રામ રામ રામ રામ.

0: થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ, માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન
1: હોવે, એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો,
0: એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા, સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું હમઝી કે પાણીની તર લાગી રહી હે, તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેને કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.

0: આવતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી, આવે હે અધિકાર થકી, સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી.
1: જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે.
0: એને મળે હે આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત.
1: તો આવો બનો આજે મળીને આવાજ ઉઠાવો, એટલે હંગરી સૂર્ય, હંગરી બુને, હંગરી માય આપણા હકને જમી માટે ગર્વ થકી ઊભી થઈ શકે.
0: બોનને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકાત હે.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હે? અગર આ બુંદે રૂકી જાયેંગા તો હું થાય?
4: નાના અંજલિ બુન, હું થા ગા?
3: અરે જાગૃતિ બુન, આપણી જે નદી હે ઈ હુકી જાયેંગા, ખેતર બંજર થઈ જાયેંગા ને આપણું જીવન જે હે ઈ ભી રૂકી જાગા.
4: ઓ અંજલિ બુન, એટલે જ મન કહે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
3: હોવે જાગૃતિ બુન, હર બુન મેં આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
4: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બુન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લું નહીં રાખવું, બારિશને પાણીનું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પીઢીનું જીવન સફળ થઈ જાગા.
3: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બુનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બુનનું મોલ આપણે જાણો.
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત. અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન તો આયરન થકી ભરપૂર તત્વનું કરો ભોજન.
2: હોવે કેમ કે ખૂન મેં આયરન તત્વની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
0: જલ્દી થકાન થવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત મેં કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયાના લક્ષણ હે.
2: હોવે ભાઈ અને બોનું, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણે પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવી જોઈએ.
0: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
2: હોપે એનિમિયા થકી બચવા બદલે આપણને ખવાના મેં દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટરનું સેવન કરવું જોઈએ.
0: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાર ખંગા તો અનિમિયા થકી બચી શકંગા.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
5: પપ્પા પપ્પા, મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
6: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી, જબ હર બેટી બેટા પડેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
2: હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી જ બદલેગા હર એક દાડો નિરાતર.
5: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
6: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જઈ વરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
6: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
2: दोस्तों अगर चाहो तेज दिमाग और स्वस्थ जीवन तो आयरन युक्त तत्वों से भरपूर करें भोजन खून में आयरन तत्वों की कमी होने पर एनीमिया रोग हो सकता है जल्दी थकान होना शारीरिक कमजोरी याददाश्त में कमी सांस फूलना ये सभी एनीमिया के ही लक्षण हैं। लक्षण महसूस होने पर साथियों अपने नजदीकी राजकीय स्वास्थ्य केंद्र में एनीमिया की निःशुल्क जाँच जरूर करवाएं हीमोग्लोबिन का स्तर 7 से कम होना अति गंभीर स्थिति को दर्शाता है ऐसी स्थिति में चिकित्सक को जरूर दिखाएं और उचित उपचार लें वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित

0: સાંભળો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન
1: હોવે. એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો.
0: એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ.
1: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: સેહત નું રાજ હું હે બોન. અસલ આદત ને સહી ખુરાક હે બોન. જિંદગી બરબાદ ની શરૂઆત પાણી થકી કરો. થોડું સુ વ્યાયામ ને તાત્કાળી ની જીવન જીવા. ફળ સબ્જી રોજે ખા, બીમારી ને દૂર ભગાવા. જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે, સેહત હે અસલી ધન આપણું. આ જીવન નો સહારો હૈ. આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા.
1: હોવે, સ્વસ્થ રહો, ખુશ રહો, કેમકી આ છે સેહત નું અસલી રાજ.
0: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: મેન મોનો ગીત તો આઈશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું સ્વાગત કરો હો અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે મેન મોનો ગીત થકી પહેલે અમે આપને વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે પોષણવાળી જે લગાડી મીની હે એનું આપણે બારિશના મોસમમાં હરતે ધ્યાન રાખો ને આપણે જૈવિક ચીજેનું હરતે આપણાને પ્રયોગ કરવાની જરૂરત હે. તો આના વિષય માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી પબ્બુ કાકા. તો સપ્તકી પહેલા આપણે હામરી લણાની વાત અને મોરે કર આપણી વાતે. રામ રામ પબ્બુ કાકા.
1: રામ રામ
0: પબ્બુ કાકા, આપનું ગણમાન સ્વાગત કરું હું અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આજે આપ અમારે કાર્યક્રમ થકી જોડી રહો ને અમારી આપ થકી આજે કાર્યક્રમ માં વાતચીતનો વિષય હે કે આપણે જે ભાઈ બોન હે એ અવડેના ટાઈમમાં આપણે દી કહો કે ઘરનો કોઈ આંગણું ખાલી હે, કોઈ જગ્યા ખાલી એને દેખાઈ રહી હૈ, તો એનમાં એને પોષણવાળી લગાડી હૈ. આ પોષણવાળી જે હે એ એનાનું આયનું ઘણું અચ્છું સ્ત્રોત હૈ, જેમ થકી એ ઘેરે બેઠે બેઠે આપણી જે બોને હે યા કોઈ સોરી હૈ એ ભી પૈસા કમાવી શકે. તો આજે આપણે કાર્યક્રમ એ જાણંગા કે અવડેના ટાઈમમાં આ જે પોષણવાળી હે સાટા પડી રહે આપણે દેખી રહ, તો એનમાં કઈ કઈ વાતાનું એને ધ્યાન રાખવું હૈ જેમ તકી એને તકી મળવા વાળું જે ઉત્પાદન હે એ બાધિત નહીં થા.
1: ખૂબ ખૂબ ધન્યવાદ. ગણિતાજી વાત કરી કે અમારા જે ભાઈ બોન હે, અમારા જે કિસાન ભાઈ હે, એ વિશેષ કરીને આજે કાલે જે બારિશનો સમય હે અને આના બારિશના સમયમાં ભાઈ સબ જણા વિચાર કરે કે ભાઈ આપણે આપણે ખેતર મેં આપણે આપણે જે આંગણા મેં બઢિયા કોઈ સબ્જી લગાડ દ અને અચ્છી સબ્જી આપણે મળી જાય તો ખૂબ અચ્છો ફાયદો ભી થઈ જાયગા. એમ કરીને ઘણા ખરા ભાઈ હે એ અલગ અલગ પ્રકારની સબ્જી આ લગાડી રહ્યા હે અને આપણી પોષણવાડીને એ ગાડી લાવી બી રહ્યા હે ઘણા ખરા ભાઈ. અને ઘણા ખરા ભાઈ એવા હે કે જે જમીન ભી હે પણ ઘણા ખરા ભાઈ એને ઉપયોગ કરવો નહીં ચાહતા. તો વિશેષ કરીને મારો આજના જે આના કાર્યક્રમમાં એક વાત મારી એમ કહેવાની હે કે ભાઈ પોષણવાડી તો હર ઘરે જરૂરી હે. અગર અમારી પોષણવાડી નજદીકમાં અમારા ઘરના આંગણા મેં અગર છાતી અગાડી પાણી રહી રહ્યું હે અને એનો ઉપયોગ ન કરંગા તો પછે કે કહાવત કીધી હે કે ઘરના આંગણા થી ગંગા જાય પણ આપણે શું કામ ના. તો કમસે કમ ભાઈ કે ઘરને આંગણે જે અમારું જે પાણી હે, અમારું હેન્ડપંપ લાગેલું હે, આજકાલ પાણીની કાંઈ કમી નથી, તો કમસે કમ અમારા જે ભાઈ હે એને વિશેષ કરીને અલગ અલગ પ્રકારની આજે બારિશનો સમય આવી રહ્યો હે, હમણાં કાંઈ પાણીની આવશ્યકતા નથી, હમણાં કમ પાણી મેં આ સબ્જી હે જલ્દી મોટી થઈ જાય. અલગ અલગ પ્રકારની સબ્જી જે કે હમણાં હું હે કે વિશેષ કરીને એક તો બેગન લગાડી દઈએ આજકાલ ઘણા ખરા ભાઈ, બીજી સબ્જી અમારા જે ટમાટર જે દેશી જે ટમાટર હે એનું હું કે એમાં કઈ પ્રકારનો કાંઈ બી પ્રકોપ ને આવે એટલે બઢિયા થાય તો એ લગાડી દે થકા હે. ઘણા પ્રકાર ભાઈ હલ્દી લગાડી દીધી હે અને અલગ અલગ પ્રકારનું મારી જે જેટલું બી અમારું જે સબ્જીમાં જે ભીંડી લગાડી દીધી હે, મિર્ચી લગાડી દીધી હે, તો આ અમારી જે પોષણવાળી હે એને અલગ અલગ પ્રકારની જે સબ્જી લગાડી હે જેનો અમારા કિસાન ભાઈ ખુદ આપણે ઘેરની સબ્જીનો ઉપયોગ કરી શકે અને ખુદના સ્વાસ્થ્યનું ધ્યાન બી રાખી શકે. એના બદલે વિશેષ કરીને અમારી જે ઘરની સબ્જી હે એ અમારે સમુદાયમાં સબ થકી મારું તો એટલું જ કેવું હોય કે ભાઈ ઘરની સબ્જી ખો ને તાજા હાજા રો. આ મારું કેવું હે કે હમણાં હું થઈ રહ્યું હે કે એક વિશેષ વાત કે જે અમારી જે પરંપરાગત જે સબ્જી હે જેને અમે કહી શકે કે કોડા, આજે એમાં કઈ મહેનત કરવી જ નથી પડતી, આપોઆપ કેકોડી ઉગી જાયગા ને આપણે આંગણા મેં જે વાડ જે કરી લી હે એની વાડે મતલબ કેકોડી સડી ગઈ તો એમાં કાંઈ રૂપિયા નથી અલગ પડતા, કાંઈ વધારે કાંઈ મહેનત કરવી પડતી નથી. એ લાગી જાય તો કમસે કમ આપણે ઘરની સબ્જી એમ સમજી લો કે બે દાડે આત્રે આપણે સબ્જી ખાઈ શકે. ને કેકોડો એક એવી સબ્જી હે કે જેને આજકાલ મતલબ એનો ભાવ હું આજનો તરીકે મેં બે દાડે પહેલે મેં પૂછ્યું દુકાન ઉપર એક વેસાવાળા ભાઈને પૂછ્યું તો આજનો જે ભાવ એ 200 રૂપિયા હે, 200 રૂપિયા કિલો આજનો ભાવ. તો અમારું જે આ પરંપરાગત જે સબ્જી આજે લાગી રહી છે એ સબ્જી અમારા લીધે ખૂબ ફાયદા બંધ હે કેમ કે એમાં કાંઈ મહેનત કરવી પડતી નથી. અને અગર ઘણા ખરા ભાઈ એવા હે કે જેને જે ખેતરના હેડે ઘણી કોડિયા હે તો એ પાછા આજકાલ વીસી બી રહ્યા હે તો દુકાન ઉપર આલ દે તો કમસે કમ એ 200 રૂપિયા ને પણ કમસે કમ 150 રૂપિયા ને ભાવ થકી બી આલ દે તો એને ઘરનો સામાન આરામ થકી મળી જાય, તેને ઘરનું સંચાલન આરામ થકી ચાલી શકે. તો એ પરિવાર બદલે બી એને આર્થિક દ્રષ્ટિ થકી બઢિયા એનો ઉપયોગ કરી શકેગા અને ઘરનું જે છોટો મોટી ખાના પૂરતી હે એ આરામ થકી
0: થઈ શકે,
1: થઈ જાયગા.
0: હવે તસીમ કી પપ્પુ કાકા આપ બતાડી રહો કે આપણે જે ભાઈ બોન હે એના ને પોષણ વાળી તકી હું હું ફાયદા મળે ને એના ને કઈ ચીજો નું ધ્યાન રાખવાની જરૂરત હે. આય સવે મુ ઈ જાણું ચાહંગા કે આજે બારિશ નું મોસમ લાગી રહ્યું હે, ઇન મે એના ને કઈ કઈ એવી ચીજે હે જેના નું મહત્વપૂર્ણ ધ્યાન રાખવાની જરૂરત હે. કેમ કે આપણે દેખા હો કે થોડી સીલી ભી લાપરવાહી થઈ ગઈ તો આપણા જે ભાઈ બોન હે એના ને ઘણું મોટું નુકસાન થઈ શકે.
1: સબથી મોટી વાત તો હું હે કે ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂરત એ હે કે બારિશ અગર વધારે આવી ગયું ને અગર ખેતર અગર સમજી લો કે તળાઈ ને રૂપ માં હે યા મતલબ પાણી નો ઢલાન નહીં ને અગર પાણી ઘેરાઈ ગયું તો સમજી લો અગર લગાતાર 3-4 દડા અગર એના ખેતર માં પાણી રહી ગયું તો એ સબ્જી હળી જાયગા તો બિલકુલ એને નુકસાન થઈ જાય, જે મહેનત હે એને ઉપર પડી જાયગા ને એને કા ફાયદો મળે નહીં. તો વિશેષ કરીને એની વાતનું ધ્યાન રાખવાની આવશ્યકતા હે કે જ્યાં જ્યાં અગર પાણી રોકવાનું તમે કરી મળ્યું તો અચ્છી વાત હે, પણ એની નિકાસી બી જરૂરી
0: હે.
1: અગર નિકાસી નહીં કરી ને અગર લગાતાર પાણી ભરાઈ ગયું તો એ જે અમારી જે સબ્જી હે એ લાગવા મેં ને લાગેગા નહીં, હડી જાયગા જલ્દી.
0: હવે
1: હડવા થકી પછી એના કિસાન નું નુકસાન થઈ જાયગા. તો વિશેષ કરીને એની વાત નું ધ્યાન રાખવું જરૂરી હે. બીજી ચીજ કે વિશેષ કરીને એના ઉપર હું હે કે આપડા જે મિર્ચી હે, મિર્ચી લગાડી તો ઘણી દીધી પણ એની ઉપર હું કે એને એને પાન હે કે શીકુડવા લાગી જાય.
0: હવે
1: તો એ શીકુડી જાય તો એનો મતલબ પછી મિર્ચી બળિયા નહીં લાગે, એ લાગત થઈ કમ
0: પડી જાય.
1: તો એના બદલે અમને હું કે મારો જે દેશી દી દવાઈયા હે એનો અમને ઉપયોગ કરવો જોઈએ. એને બાદ જે અમારે ઘરનો જે રાખ હે તે રાખ થોડોક આપણે ભાઈ આપણે રોટી તો બની રહીએ અને રાખ તો આપણે કરીને હેશ કરી તો અગર મામૂલી મામૂલી આપણે ડોકરા બી પહેલા જમાનામાં એની ઉપર નાખી દેતા હતા તાકી એની ઉપર આરામ થકી મતલબ એનું જે પાન હે શીકુડતો નહીં હતો તો લાગવામાં બળી આ રીતે. તો તે બે ફાયદો કરે અમારો જે આ રકોડો હે એ બે ફાયદો કરે, એક તો ખાતર નું કામ બી કરે અને દવાઈના રૂપમાં બી કામ કરે. તો અમને વિશેષ કરીને એનું બી ધ્યાન રાખવું જરૂરી હે. બીજી ચીજ કે સમય સમય માથા એક તો અમારો જે હેડો હે એના હેડાના આસપાસ જે ઘાસ છે ને વેસમે સબ્જી હે પણ ઘાસ ગણી હે તો એના ઘાસ થકી શું થાયગા કે એને હવા બરાબર લાગેગા
0: નહીં.
1: હવા ને લાગેગા તો પછી એ લાગવામાં પછી કમ એને લાગત કમાવેગા ને બળિયા લાગેગા નહીં તો પછી કિસાન હે પછી નિરાશ થઈ જાયગા. તો એની વાતનું ધ્યાન રાખવું જરૂરી હે કે ભાઈ અમને અમારા ખેતરને હેડો બી સાફ રાખવો જરૂરી હે, સમય સમય માટે અમારે દેશી દસપણી જે દવાઈયા હે એનો બી ઉપયોગ કરવો જરૂરી હે. ત્રીજી વાત અમને જે અમારું જે પાણી જે જઈ રહ્યું હે અગર પાણીની નિકાસી બરાબર નથી તો એ બી અમને ધ્યાન રાખવાની જરૂરત હે. અગર આની વાતનું અમે ધ્યાન રાખંગા નહીં તો પછી અમારો નુકસાન થાયગા.
0: હવે
1: તો આ મારો આની વાત ઉપર આ ટાઈમ માં તમારા આ વાત આપને કેવી હે.
0: હવે તો જેમ કે પ્રભુ કાકા આપે ઘણી અસલ વાત આપણે ભાઈ બહેનો ને બતાડી હે કે પોષણ વાળી નું એના ને હરતે ધ્યાન રાખવું હે ને કયા એવા પ્રાકૃતિક ઉપાય હે જે આપણા ને અપનાવવા હોંગા. તો જેમ કે આપે ઘણા કાની વાતે બતાડી હે તો કાર્યક્રમ ને માધ્યમ થકી અંતે મે આપ ગીત ને માધ્યમ થકી આપણે ભાઈ બહેનો ને સંદેશ આલ દો તાકી આ વાત એના ને યાદ ભી થઈ જા કે હરતે અણ ગીત ને માધ્યમ થકી પ્રભુ કાકા એ આ વાત આપણા ને કીધી હતી.
1: ઘણી અચ્છી વાત કરી ભાઈ આતે કેમ કે આપણે હું કે ટીમ ટીમ માત્ર આપણે એને એક ગીતનું બી આપણે સંદેશ આલતા રહેતો ઠીક રહેગા.
0: હવે
1: તો આપણે ગીત સંભળાવી દઉં.

0: જેમ કે પપ્પુ કાકા આપે ગીતની માધ્યમથી આપણે જે ભાઈ બોન હે એને હિતથી આપણે જે કાર્યક્રમની વાતે હે એનું સાર એક ગીતને માધ્યમથી વતાડ દીધું હે. આશા કરો હો કે આ હંગરી વાતે આપણે ભાઈ બોનોને ગમી હોગા ને આપનો ભી ધન્યવાદ કરું ચાહુંગા કે આપ અમારે કાર્યક્રમ થકી જોડ્યો ને મને આટલી અચ્છી જાણકારી આલી.
1: ધન્યવાદ.
0: જેમ કે ભાઈ બોનું આવડે આપણે વ્યાસમે પપ્પુ કાકા જોડ્યા તક હતા ને એણે આપણને ઘણી અસલ તરીકા થકી ઘણા કાની વાતે વતાડી હે. આશા કરો હો કે આ હંગરી વાતે આપને ગમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનું. તો સૂટો તો પડ પણ સાથે પહેલા હમરી લાયક ઓર ગીત ને મોરે પડો સૂટો.

બાઈન બુનુ અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડ સુટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુછાવ અમને આપી શકો અમારે અણપતા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિન કોડ નંબર હૈ 3200001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9414082643. તો ભાઈન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષય ને હાથે તારું દી. રામ રામ, રામ રામ.

0: આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ શકા.
1: હવે હવે જાગૃતિબોન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હૈ આ આપણી પહેચાન હૈ, હર બૂંદનું મોલ આપણે જાણો.
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત. આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે? ઝીણી હવામાં આપણે હાલ રહ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ભૂમિ આવંટન હો, દાખિલ ખારિજ હો યા રાજસ્વ વિભાગની પ્રક્રિયા, હર બોનાને મળે સહી જાણકારી, સહી માર્ગદર્શન ને બરાબરીનો અધિકાર. યાદ રાખો, જઈ બોન સશક્ત થાય યસ વિકાસનો સહી રાસ્તો નીકળે હે.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.